0: વાંચતે હા એક હાઈકુ. ફુરુ ઇકેયા કાવાનો તોબીકોમો મિઝુનો આટો બાશોયા પ્રસિદ્ધ હાઈકુકારાને લીધેલા હા જગ પ્રસિદ્ધ હાઈકુએ શિરીષ ભૈયાને ધ્રુવા કાવ્ય સંગ્રહ હાઈકુચો ભાષાંતર કેલે તે અસહે. એક તળે જુનાટ સ્તબ્ધ એક બેડુક ઉડી ઘેતો ત્યાં જરાશી ખળબળ પુના શાંત. શિરીષ ભૈયાની જપાની હાઈકુંચો ઇંગ્રજી રૂપાંતર અભ્યાસલે ના ત્યાવરૂન હા હાઈકુ લીધલા મ્હણું તો જરા પસરટ ઝાલાય કારણ ઇંગ્રજી હે રૂપાંતરિત હાઈકુ કાંઈ અશે પાંચ સાત પાસ મધલે નહોતેચ. મે 1978 નવપ્રભાચ્યા અંકાત કવિવર્ય બોરકર યાની હાચ હાઈકુચે ભાષાંતર દિલે તે અસે. પુરાણ્યા ડબક્યાત બેડકાચ્યા ઉડીસરશી કેવડા આવાઝ. મી થોડસ સંક્ષિપ્ત અસ લીન. એક તળે જુનાટ બેડકાચી ઉડી ત્યાત ખળબળાટ બેડુક ઉડી ઘેતો હા એચ ક્ષણ હાઈકુત પકડલેલાય. જુનાટ તળ મ્હણજે જિથે કોણી યેત નહીં જાત નહીં સ્તબ્ધ આહે જ્યાચ્યા જીવનાત કંઈ ઘડત નહીં અશી વ્યક્તિ વય ઝાલેલા માણૂસ પણ બેડકાસારખ્યા સામાન્ય પ્રાણાયનેહી ઉડી મારું ખળબળ ઉડવું દિલી કેવડા આવાજ ઝાલા. મ્હણજે જર્જર માણસાચ્યા આયુષ્યાતહી ચૈતન્ય આલો. બોરકર અસા અર્થ લીતાત સારા જીવન ત્યાચ સાકળવું ગેલેલા આહે ડબક બનલા આહે. અશા માણસાચ્યા આયુષ્યાત બેડકાસારખા કિરકોળ માણૂસ આલા તરી ઉભા વ્યક્તિમત્વાના ત્યાચા ભેદ કેલા તો કેવડા ગાજાવા જા. 50 વર્ષાપાસુન ભારતાત યા હાઈકુચા અભ્યાસ સુરુ આહે. મિત્રો પુઢીલ ભાગાત હાઈકુ વિશે અધિક જાણું ઘેવ્યા.
1: હાઈકુચા બનાત યા માલેત આતાસ આપણ ઐકલા હાઈકુ યા કાવ્ય પ્રકારાચી ઓળખ કરુન દેનારા મેઘના સાને યાંચા લેખ.
2: યા કાર્યક્રમાસાઠી લેખન આની નિવેદન કેલ હોત મેઘના સાને યાંની, નિર્મિતી સહાય્ય કેલ હોત સંકેત ગાયકવાડ યાંની, આણિ યા કાર્યક્રમાચે સાદર કરતે હોતે ગુરુનાથ તેરવણકર.
3: शेतकरी बंधू भगिनींनो नमस्कार. विना मशागत लागवड म्हणजे कोणतीही खास मशागत न करता केवळ पेरणीसाठी पुरेशी जमीन खोदून पिकांची लागवड करणं, मात्र या पद्धतीत तण नियंत्रण, बियाणं पेरणी आणि खत देणं या क्रिया करणं आवश्यक बाब आहे. अशा पद्धतींचा वापर करून पिकांची लागवड केली तर काही फायदे होतात. यात जमिनीतील उपलब्ध ओलावा जास्त काळ टिकून राहतो, मशागतीचा खर्च कमी होतो, त्यामुळे निव्वळ नफ्यामध्ये वाढ होते, तणांचा उपद्रव कमी प्रमाणात होतो, मजूर कमी लागतात, त्यामुळे निविष्ठांच्या खर्चामध्ये बचत होते, जमिनीतील ओलावा टिकून राहिल्यानं अशा अंग ओलितावर कडधान्यांसारखी पिकं घेता येतात. ओलिताखालील पिकं घ्यायची झाली तर 50% पाण्याची बचत होते. पाण्याची बचत झाल्यामुळे ओलिताखालील क्षेत्रामध्ये वाढ होते, बियाण्यास ओल भरपूर मिळाल्यामुळे उगवण चांगली होते, मशागतीचा वेळ वाचल्यामुळे पेरणी वेळेवर करता येते. या प्रकारच्या लागवडीसाठी कमी पाण्यात येणाऱ्या पिकांची निवड करावी. याशिवाय अळी करून ज्या पिकांची लागवड केली जाते अशा पिकांची निवड करावी. यात प्रामुख्यानं कडधान्य पिकात वाल, चवळी, कुळीथ, सोयाबीन यांचा समावेश होतो, तर गळीत धान्य पिकांमध्ये मोहरी, कारळा, तीळ, सूर्यफूल, करडई ही पिकं घेतली जातात. भाजीपाला पिकांमध्ये दुधी, कारली, घेवडा, कलिंगड, काकडी यांचा समावेश होतो. पूर्वीच्या पिकातील तणांचं नियंत्रण करण्यासाठी पॅरॅक्वॉट हे बिन निवडक तणनाशक 6 मिलिलिटर प्रति लिटर पाण्यामधून फवारावं. फवारणी पेरणीपूर्वी 4 ते 5 दिवस अगोदर करावी. या पद्धतीमध्ये पिकाची पेरणी, खत आणि बियाणं पेरणी एकाच वेळी करणाऱ्या 2 चाळाच्या पाभरीच्या किंवा अशा पेरणी अवजाराच्या सहाय्यानं करावी. टोकण पद्धतीनं पेरणी करायची असेल तर खुरप्याच्या सहाय्यानं शेजारी 2 टोचे मारावे. एका टोचामध्ये बियाणं पेरावं आणि दुसऱ्यामध्ये खत टाकून मातीनं झाकून घ्यावं. कलिंगड, काकडी तसंच इतर वेलवर्गीय भाज्यांसाठी योग्य अंतरावर अळी करण्यासाठी खड्डे काढावे आणि त्यामध्ये खत देऊन पेरणी करावी. पिकांना पाणी देण्यासाठी ठिबक सिंचन, तुषार सिंचन या पद्धतीचा अवलंब करावा. तसंच गळीत धान्य आणि कडधान्यांसाठी अंग ओलिताची कमतरता भासली तर तुषार सिंचन पद्धतीनं गरजेनुसार 1 ते 2 वेळा पाणी द्यावं. जमिनीतील ओलावा टिकून ठेवण्यासाठी गुरांना खाण्यासाठी अयोग्य असलेला भाताचा पेंढा, गवत किंवा पालापाचोळा याचं आच्छादन टाकावं. आच्छादन प्रति हेक्टरी 5 टन वापरावं, त्यामुळे बाष्पीभवन रोखलं जाईल, तणांचा प्रादुर्भाव होणार नाही, तसंच जमिनीमध्ये सेंद्रिय पदार्थ वाढण्यास मदत होईल.
4: श्रोते हो, महिलांचे प्रश्न सोडवत त्यांना व्यासपीठ देणाऱ्या अनेक सामाजिक संस्था आपल्या आसपास कार्यरत असतात. अशा काही संस्था